સંસ્થાની કોલેજના કરતા મારા સંદેશ લઈને આજે પહેલા મુખ્યમંત્રી સંદેશ આધારભૂત સેવા સુવિધામાં સમસ્યા પડતા છે. સરકાર બાળબાલિકા સંબંધી 2065 પર સંશોધન કરવા તૈયારી કરવા